સુખી બ્રહ્મન કોઈ એકા ઘરમાં થીએ દલિત્રી હતી થીએ બાલક હતી ના પુત્ર ઉનકા આપુ દુઈ દંપતી સલા